અંગન લાગે સોના, તેરી માઈ પી પરદેશ ગાન કેનો, ઘર અંગન લાગે સોના. ઇટ્સ સ્ટોરી ઓફ ઓલ આવર ડેલી લાઈફ.